0: વાળે મારે મેમરી લોસ્ટ કીલા
1: મેમરી લોસ્ટ કોણ ધ ડોક્ટર યાર સુનદે
0: મમે કિરીતે બુન્ને આયા સીન હેડને મુકુ તત પય વડકરને આયા માટ
2: માય ગોડ
1: સુપરી ડોક્ટર ને ડોક્ટર હરિયતમ કીલ દેનવાને
3: ના વેવિ સિંધુ હન્ન FM 93.5 FM 93.7 හැන්දෑවේ 4 වෙද්දී ටියුන් කරලා තියාගන්න.
4: Evening drive with Chamit and Chan.

0: அவ சஹத்ராய் வினாடி திஸ்துனாய் விலாவ
1: விலாவ ஒப்ப வைத்தக்கின்ற ஆவி සක්පුරා ජාතියක් විශ්වාසය තිබූ ලොතරැයි නොවේ කිරුණ මහජන සම්පත දැන් සතියේ දින හතේම මහජන සම්පත රටටම සම්පත.